લઈને હાજર થઈ શકો એક નવા વિષયને લઈને. તો આજે આપણા કાર્યક્રમની વાતચીતનો વિષય હે કે આપણે જે બીજનું આદાન પ્રદાન કરવાની આપણે જે પરંપરા હે એનું શું મહત્વ હે ને હર તે આમ તકી આપણે ફાયદો મળે હે. તો આના વિષયમાં તે કાર્યક્રમ ખેતીવાડીમાં અમારી આપ તકી ઘણા કાની વાત થાયગા. પણ કાર્યક્રમ શરૂ કર એની પહેલા આપણે હમરાવી દા ગીત મોર કર આપણી વાત. તો ભાઈ બોનો આપ હમરતો રહીશું આપણું રેડિયો આપણી વાત વાગડ રેડિયો 90.8 FM માં.

0: માઇન બોનું ગીત તો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે માઇન બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હું કે આપણે વાંગણ મેં બીજના આદાન પ્રદાન ને સંરક્ષણની જે પરંપરા હૈ એનું શું મહત્વ હૈ એને લઈને આજે આપણે વાત કરંગા. તો આ વિષયમાં તે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ થકી વિશે વિશેષજ્ઞ મંગીલાલજી જોડી રહી. તો સબથી પહેલા આપણે સાંભળી લેણાની વાત અને મોરે કરા આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ બીજ કા આદાન પ્રદાન. ગાંવ મેં બીજ બચાને ઓર બાંટને કી જો મજબૂત પરંપરા હૈ ઉસકા ક્યા મહત્વ હૈ. તો સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે જો કિસાન હૈ વો આપસ મેં બીજ કા આદાન પ્રદાન ક્યું કરતે હૈ ઓર ઇસકા ખેતી મેં ક્યા મહત્વ હૈ.
1: જી તો દેખિયે સબસે પહેલે હમ બાત કરતે હૈ બીજ કી. તો બીજ હૈ હમારી ખેતી કા આધાર હૈ.
0: બિલકુલ.
1: ઓર જીતના બીજ આપકા અચ્છા હોગા ઓર આપકી જલવાયુ કે અનુકૂળ હોગા ઉતની અચ્છી આપકી ફસલ હોગી.
0: બિલકુલ.
1: તો દેખિયે ઇસકા મહત્વ ઇસલિયે હૈ કે જૈસે બાજાર સે હમ બીજ લાતે હૈ તો બાજાર કા બીજ કી કોઈ ગારંટી નહીં હોતી ક્યોંકિ વો બીજ કહાં સે આ રહા હૈ કહાં સે નહીં આ રહા હૈ કૈસા હોગા કબ ઉસકી પેકિંગ હુઈ હોગી વો પેદાવાર વો ઉગેગા યા નહીં ઉગેગા વો ભી ગારંટી નહીં હોતી.
0: બિલકુલ.
1: ઇસી કે હમ વિપરીત દેખતે હૈ જૈસે બીજ બચાને કે હમ એક દૂસરે કા આદાન પ્રદાન કી બાત કરતે હૈ તો ઇસમે ક્યા હૈ કે યે હૈ કે હમારા બીજ ખુદ કા હોતા હૈ તો ખુદ કા બીજ હોતા હૈ તો હમારી આંખો કે સામને વો પેદા હુઆ હૈ.
0: બિલકુલ.
1: ઉસકો હમને પેદા હોતે હુએ ઉસ પૌધે કી ગ્રોથ જો હૈ ઉસકે બઢવાર હૈ વો હમને દેખી હૈ ઓર ઉસ પૌધે કા જો ભી બીજ હમ લે રહે હૈ તો ઉસકી ગુણવત્તા હમે પતા હૈ તો હમારા વિશ્વાસ યે હોતા હૈ કે જો બીજ મેરે પાસ હૈ વો જ્યાદા બહેતર હૈ.
0: બિલકુલ.
1: ઓર વો વિશ્વાસ સદિયો સે હમારે સમુદાય મે ચલે આ રહા હૈ ઓર અભી ભી જો હૈ કહીં ભાઈ બહેન હૈ કિસાન હૈ હમારે વો આદાન પ્રદાન કરતે હૈ બીજ બચાતે ભી હૈ.
0: બિલકુલ.
1: લેકિન એક ચીજ ઇસમે અભી કુછ સાલો સે એસી આઈ હૈ કે જિસકે ઘર મે બીજ હૈ ભી તો ભી વો બાજાર સે લે આતા હૈ.
0: બિલકુલ.
1: લેકિન યે બહોત જો હૈ આપકો લગતા હૈ કે આસાન હૈ લેકિન યે આપકી જેબ પે કિતના ભારી પડતા હૈ વો આપ કભી ઇસકા આકલન કીજિયેગા.
0: બિલકુલ સર. જૈસા કે આપ હમે બતા રહે હૈ કે કિસ તરીકે સે વાગડ ક્ષેત્ર મે કિસાન કી જો પારંપરિક રૂપ સે એક દૂસરે કો બીજ આદાન પ્રદાન કરને કી જો પરંપરા હૈ ઉસકા ખેતી મે ક્યા મહત્વ હૈ ઓર કિસ લિયે વો ઉસમે ખાસ હૈ.
1: જી.
0: યહી બાત કરે કે વાગડ મે મક્કા ઉડદ તુવર જ્વાર જૈસી જો સ્થાનીય ફસલે હૈ ઉનકે બીજ કો કિસાન જો હૈ વો અગલે મૌસમ કે લિયે કૈસે સુરક્ષિત રખ સકતા હૈ.
1: દેખિયે હમ લોગ ક્યા હૈ કે હમ કઈ બાર હમ દેખતે હૈ કે હમારે જો સમુદાય કે પાસ મે 8-10 બીજ હૈ વો રખતે હૈ અપને જો કે વો લગાતાર અપને ખેતો મે કરતે હૈ.
0: બિલકુલ.
1: તો કરતે હૈ વો બાત ઠીક હૈ લેકિન ઉસકો કિસ તરહ સે બચા કે રખે યા ઉસકો કિસ તરહ સે આપ ઉસકો રખેંગે તો દેખિયે જબ હમ અગલી ફસલ કે લિયે બીજ કી તૈયારી કરતે હૈ તો હમારે ધ્યાન મે એક જો હૈ એક ચીજ હમેશા રહેતી હૈ કે અચ્છા બીજ હૈ ઉસકો મુજે રખના હૈ.
0: બિલકુલ.
1: તો હમે ક્યા કરના હૈ કે જૈસે અભી મક્કે કા જો સીઝન હૈ હમારે યહાં તો અભી આપકો ક્યા કરના અપને ખેત મે જૈસે આપ ઘૂમા આપને અવલોકન
0: કિયા
1: તો અચ્છે જો બુઠ્ઠે હૈ ઉન પે આપની નજર ઓટોમેટિક જાયેગી.
0: બિલકુલ.
1: કે બહોત અચ્છા હૈ ઓર જો થોડા કમઝોર હૈ વો પતા લગ જાયેગી કમઝોર હૈ તો હમે ઉનકી ટેકિંગ કર દેની ચાહિયે. અભી જૈસે આપકો 10 કિલો મક્કા ચાહિયે તો આપ ઉસમે સે 50-100 પૌધે એસે જિનકે આપ કુછ બાંધ સકતે હૈ જૈસે ઉસકો ધાગા બાંધ દિયા યા ઉસકો કોઈ એસા પીલા યા લાલ કુછ એસા કલર કા કુછ બાંધ દિયા આપને કપડા તો ઉસ તરહ સે આપ ઉસકો બાંધ સકતે હૈ તાકિ આપકો પતા રહે કે યે પૌધે મુજે બીજ કે લિયે રખને. તો યે હૈ. તો હમે ક્યા હૈ કે ઉન પૌધો કા ચયન કરના ચાહિયે પહેલે બહોત સોચ સમજ કે ઓર ફિર ઉતના હી જરૂરી હૈ પૌધો કો કાટને કે બાદ જો હૈ ઉસકો અચ્છે સે ઉનકો સૂકને દે આપ. સૂકને કે બાદ મે ક્યા કે જબ ઉસકી નમી હૈ વો પૂરી અચ્છે સે સૂક જાયે ઉસકે બાદ મે ઉસકો નિકાલ કર આપ જો હૈ ઉસકો ક્યા કરતે હૈ જૈસે નીમ કે પત્તે હૈ રાખ હૈ ઉસકે સાથ મિલા કર આપ રખ સકતે હૈ.
0: બિલકુલ.
1: યહાં પે એક ચીજ ઓર હૈ કે જબ આપ ભરતે હૈ જબ માન લો મિટ્ટી મે આપ જૈસે ઉડદ હૈ તુવર હૈ યા મક્કા હૈ આપ કોઈ ભી બીજ જબ આપ મિટ્ટી કે બર્તન મે ભર કે રખતે હૈ તો એક ચીજ યે ભી રહી કે જો બર્તન હૈ ઉસકે અંદર ઓક્સિજન નહીં રહેના ચાહિયે
0: ક્યોંકિ
1: ઓક્સિજન ધીરે ધીરે ઉસકો નમી બના
0: દેતા હૈ
1: તો ઉસકે લિયે મેં એક તરીકા જો હૈ બતાઉંગા આપકો કે ઉસકે લિયે આપ ક્યા કરે કે પહેલે જો ઘડા હૈ ઉસમે બીજ ભર દિયા રાખ કે સાથ ઓર નીમ કે પત્તે જો પરંપરાગત તરીકે હમારે જો હમ સદિયો સે કરતે હૈ વો કિયા આપને ઉસકે બાદ મેં ઉસકો थोड़ा खाली छोड़ दे और उसमें क्या होता है कि एक दिया, जो दिया होता ना वो ना दीपक, वो दीपक में तेल डाल के उसमें एक बत्ती जला के उस घड़े में रख दो आप,
0: बिल्कुल,
1: और फिर उसको पैक कर दो। तो उसमें क्या होगा कि वो जो बीज है उसमें जितनी ऑक्सीजन होगी तब तक तो वो दिया की बत्ती जलेगी, तो वो पूरा ऑक्सीजन वो ले लेगा,
0: बिल्कुल,
1: और जैसे वो अगर वो बंद हो गया तो इसका मतलब उसके ऑक्सीजन अंदर खत्म हो चुकी है। तो इस तरह से आप जो परंपरागत तरीके उनको अपना सकते हैं। तो ये तरीके हैं कि हम जो है चयन करने के बाद में उसको अच्छे से सुखाएं, उसका उपचार करके और फिर आप उसमें भर सकते हैं।
0: बिल्कुल सर, यही अब मैं जानना चाहूंगी कि एक किसान दूसरे किसान से जब बीज लेता है तो उस समय उसको अच्छी गुणवत्ता की पहचान में किन किन बातों का ध्यान रखने की जरूरत है?
1: देखिए हम क्या कि बीज जब लेते हैं एक दूसरे से तो हम गांव में ही ऐसा करते हैं, हो सकता है दूसरे गांव से भी आप ले, लेकिन आपको बीज जो है उसको आप देख ले, तो सबसे पहले तो वो बीज कोई भी हो, चाहे वो गेहूं हो मक्का हो, एक तो उसका दाना कमजोर नहीं होना चाहिए, खिला हुआ दाना होना चाहिए, दूसरा उसका रंग है वो पूरा उस तरह से होना, जैसे पीली मक्का है या सफेद मक्का है, तो उसको क्या है कि उसको देख ले आप कि दाना भरा हुआ है, दाने में कोई जैसे बोलते गड्ढे, छोटे छोटे गड्ढे तो नहीं है, उसका जो अंकुरित होने की जगह है वो एकदम सुरक्षित है, टूटा हुआ तो नहीं है, तो इन चीजों का हमें थोड़ा ध्यान रखना चाहिए। दूसरा जैसे गेहूं है तो जैसे टुकड़ी है, टुकड़ी आपको किसी से लेना है तो आप उसको देख ले हाथ में लेके कि दाना है वो बिल्कुल कमजोर नहीं होना चाहिए, क्योंकि कमजोर दाना आपको उगेगा नहीं, तो हमें उसकी गुणवत्ता देखनी चाहिए। दूसरा इसका दूसरा है कि जिससे हम ले रहे हैं उससे हम उनकी थोड़ी सी उनसे जानकारी ले सकते हैं,
0: बिल्कुल,
1: कि आप बताइए आपने किस तरह से इसको रखा है, पिछले साल इस बीज से आपके एक बीघा में कितनी पैदावार हुई, तो आपको डिफरेंट लगेगा, किसी के एक बीघा में 2 ही क्विंटल हुआ होगा और अच्छा बीज उसने लगाया अगर खुद का घर का और उसको 4 क्विंटल हुआ, तो इसके मतलब गुणवत्ता अच्छी है। तो उस तरह से आप जो है बात संवाद के माध्यम से भी ये चीजें
0: देख सकते हैं। बिल्कुल, तो यही सर बीज का आदान प्रदान जब किसान भाई बहन आपस में करते हैं तो इसके क्या व्यवहारिक लाभ उन्हें मिलते हैं?
1: देखिए आदान प्रदान करना बहुत अच्छी परंपरा है और ये हमारी संस्कृति का एक हिस्सा भी रही है कई सालों से। इससे क्या होता है कि सबसे सीधा लाभ तो ये है कि अगर मान लो आपको बारिश हो गई, उदाहरण के तौर पर बारिश होने के बाद में क्या है कि बहुत लोग जो बाजार की तरफ दौड़ते हैं, तो एक तो आपके पास बीज है, आप एक दूसरे से ले रहे हो गांव के गांव में, तो आपको बाजार का खर्चा है वो नहीं आएगा आने जाने का। दूसरा जो बाजार का बीज होता है वो बहुत महंगा होता है, जबकि उसकी कोई गारंटी भी नहीं है। जब भी हम आदान प्रदान करते हैं तो एक दूसरे का विश्वास होता है और वो विश्वास हम आपस में भी पैदा होता है, और इससे क्या होता है कि व्यवहारिक लाभ की बात करूं तो आपके रिश्ते हैं ना वो अच्छे रहते हैं,
0: बिल्कुल,
1: जबकि किसी को किसी से कोई मतलब नहीं है, तो फिर वो क्या है कि रिश्ते भी आपके उसी तरह से हो जाते हैं। तो एक तो रिश्ते बनाने का काम कर रहा है, दूसरा आपके आर्थिक बचत,
0: बिल्कुल,
1: तो आप महंगा बीज खरीदने के बजाय अपना खुद का जलवायु के अनुकूल बीज है, अपना खुद का परंपरागत जिसको हम उपयोग कर रहे हैं वो ही मिल जाता आपकी, तो उसमें ज्यादा चांस रहता और अच्छी पैदावार की गारंटी होगी।
0: बिल्कुल, यही सर अब मैं जानना चाहूंगी कि स्थानीय बीज को बचाने और गांव में उनके आदान प्रदान की जो परंपरा है वो आने वाली पीढ़ी तक पहुंचाने के लिए किसान भाई बहनों को क्या करना चाहिए?
1: देखिए इसका आसान से तरीका है कि जैसे हम बात करते हैं कि एक बच्चे को अपने माता पिता के संस्कार मिलते हैं, उसी तरह जो हमारे गाँव में जो बुजुर्ग है, जो महिला पुरुष है, जो पहले से कई सालों से खेती कर रहे हैं, तो मैं सभी किसानों को ये कहना चाहूंगा कि अगर आप कहीं चौपाल पे बैठे हो या कोई बैठक है तो आप युवाओं को और बच्चों को जरूर शामिल करें और उस ज्ञान को आप उनको दें। अगर आप ऐसे नहीं करते हैं तो आप जो है उन बीजों को लेकर उसकी महत्ता को लेकर आप अपने घर में बच्चों के और युवाओं के सामने उसकी बातचीत करें, तो ये जो ज्ञान है आपकी बातचीत से ही जो है आगे बढ़ जाएगा।
0: बिल्कुल,
1: किसी को यह सिखाने की जरूरत नहीं है, कॉपी पेन लेने की, आप उनके साथ संवाद करें उसका क्यों महत्वपूर्ण है, वो कैसे उसको रखा जाता है, एक दूसरे को देते हैं तो क्यों देते हैं, उसका महत्व उनको समझाए, उससे क्या होगा, तो वो सारी चीजें पे संवाद होना जरूरी है।
0: बिल्कुल, तो सर जैसा कि आज कार्यक्रम में आपने हमें बताया कि किस तरीके से वागड़ में बीज का आदान प्रदान करने की जो परंपरा है उसका क्या महत्व है और किस तरीके से ये खेती से जुड़े लाभ हमारे किसान भाई बहनों को पहुंचाती है, तो अंत में आप कार्यक्रम के माध्यम से हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
1: मैं सभी श्रोता साथियों को यही संदेश देना चाहूंगा कि बीज को अच्छे से आप बचा कर रखें, आपका खुद का बीज, ताकि हमारी फसल की अच्छी पैदावार की गारंटी हो। दूसरा ये जो संस्कार और ये जो संस्कृति है इसको आप युवा और बच्चों के साथ साझा करें।
0: बिल्कुल, सर मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: जी धन्यवाद।
0: ભાઈ બોનો જેમ કે આપણે આપણા વેસમી વિશે વિશેષજ્ઞ જોડે તક હતા ને એણે આપણને બતાડ્યું કે આ જે બીજને આદાન પ્રદાન કરવાની જે ચીજે હે એનું ખેતી તકી હું સંબંધ હે ને એને સાથે આપણે જે સ્થાનીય બીજ હે એને બીજી ફસલ બદલે હે તે સુરક્ષિત રાખી શકો બીજ સહી વખત આપણે બીજા મનક તકી લઈ રહો તહી વખત આપણને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હે ને એની સાથે આ જે પરંપરા હે એનું આપણને હું લાભ મળે હે ને આવા વારી પીઢી ઉદી આપણે આ વાતે હરતે પુગાડી શકો આ હંગરી વાતે એણે આપણને બતાડી આશા કરા હું કે આ હંગરી વાતે આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે હવે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું તો સૂટા તો પણ સાથે પહેલા હમરી લઈ કર ગીત ને મોરે પડો સૂટા

0: कार्यक्रम घूमर हमरा वारी अमर हित बोनो ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम होवे भाई दोनों आप सब हमले रिया हो आपरो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हूं हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोनो लेने हाजिर थे गयो हो कार्यक्रम घूमर ने लेने एक ना विषय ने हाते मनीषा बोन आज आपरे कार्यक्रम में भाई बोनो ते की बातचीत नु विषय है के आज से वार त्योहार आवी गए है इनमें अपनी जे बोने है એની કેટલી મહેનત રહે હે ને આ મહેનત હરતી આપણને કેને ભી દેખાતી નથી તાજ આપણે કાર્યક્રમની ઈ સ્વાત કરંગા કે તહેવારોની ચમકને વાય આપણી બોનને કેટલી મહેનત હંપાણી તકી રહે હે
0: હવે અંજલિ બોન તો અણા વિશે માતે આપણે ભાઈ બોનો કદી કાર્યક્રમની માધ્યમ કદી ઘણા અક્કાની વાતે રહેંગા પણ કાર્યક્રમની શરૂઆતને હમણાં ગીતને મોરે કરે આપણી વાતે
1: હવે તો ભાઈ બોનો આપ હમળતો રહેશું આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે

0: લીબંગ ગીતાંશી પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હું આપણે આજના કાર્યક્રમ ઘુમર ને જેમ કે ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે જે આપણે વાર તહેવાર આવી રહ્યા હે અને આપણે ઓનલી કતરી મહેનત હાંભાણી કરી રહી એની આજ અગર આપણે વાત કરીએ કે આપણે જે તહેવાર રહી અને આપણે બોનાની ભૂમિકાની તો આપણે દેખાવું કે ભાઈ બહેનો તહેવારની આ તૈયારી રહી વો ખાલી એક દાડાનું કામ નથી રહેતું હે ઘરની સફાઈ કરતી લઈને પૂજા હું સામગ્રી જુએ હે કઈ પકવાન બનાવવા હે તોરણે કપડા હેતે તૈયાર કરવા હે કે ઘરે પામણા આવે હે વણનું સ્વાગત હેતે કરવું હે આ હેતી જિમ્મેદારી આપણે બોનામાતે રહી ને આ દેખું કે ગામની તે આ જિમ્મેદારી આપણે બોનામાતે આ વધારે વધી જઈ હે ઘરના કામ હાથે ખેતીનું કામ પશુઓની દેખભાલ પરિવારની બીજી જરૂરતે રહી વી આનો હેતુને બાવજૂદ આપણે દેખું કે આપણે બને એવી પરિવારને હાથે સાથે ખાવાનું બનાવવું પારંપરિક જે પકવાન હેતે બનાવવું અને હેતુની જિમ્મેદારી રહેવી સંભાળી લેહી
1: હવે મનીષાબેન આપે સહી કીધું આપણે દેખ કે તહેવાર આવતા આપણે ઘરની જે ખુશી હે ની તૈયારીનો માહોલ જે હે એ બનવું શરૂ થઈ જાય હે ઘરની સફાઈ સજાવટ પકવાનની તૈયારી મહેમાનની વ્યવસ્થા એને વાય આપણી બોનોની ઘણા કની મહેનત આપણને દેખાય હે કારણ કે આપણી બોની પરબાતી જલ્દી ઉઠીને કામ કરે હે તો રાત્રે મોડા ઉધી આ કામ કરતી જ રહે એને બાવજૂદ આપણી જે બોની હે એની થકાન ને ઘણા કની ચીજે એને મહેસૂસ થતી જ નથી બસ એ પરિવારની ખુશીઓ મેં લાગી તકી જ રહે હવે આપણને આ ચીજને સમજવું હોગા કે એની સબ ચીજો મેં આપણે આપણી બોનીની ખુશીઓનું ધ્યાન હરતે રાખ આપણે દેખો કે આપણી જે બોની હે એ ઘણા ઘણા પારંપરિક એવા વ્યંજન બનાવે હે ને એ વ્યંજન બનાવવામાં બી કાફી મહેનત લાગે હે ને ટાઈમ બી લાગે હે એ અનાજ સાફ કરે હે મસાલા તૈયાર કરે હે પકવાન બનાવે હે ને પૂરી પ્રક્રિયાને ધૈર્ય ને મહેનત તકી પૂરી કરે હે અને પરંપરાઓને જીવિત રાખવામાં બી આપણી બોનની ઘણી મોટી ભૂમિકા હે
0: હવે અંજલી બોન એની સાથે આપણે દેખો કે આ આપણે તહેવાર રહી અને આપણે પરિવારની બી જિમ્મેદારી રહે કેવું ચાહવા કે અગર આપણે ભાઈ બહેન થોડી ઘણી આપણે બોનાને મદદ કરના કે તે આનો કુત બી મોટો બદલાવ આવી શકે હે અગર આપણે જે ઘરના સદસ્ય હે વી કામને વાટી લે હે જેમ કે આપણે બોનાને સાફ સફાઈનું કામ હે વો એકને આલના કે હે ઘરની સફાઈ મે મદદ કરના કે હે બજારનો જો સામાન લાવવું હે વો બીજું મન કો લઈ આવે હે ઘરનો સોર હે તે તૈયાર કરવો હે હે તે અનુશાસન મે રાખવો હે આ સબ એકબીજા ખતે કામ વાટી ના કે હે તે આપણે દેખો કે આપણે જો બોનાનું આ કામ રહી વો આસાન થઈ જાય હે
1: હવે મનીષા બોન આયસ આપણે ભાઈ બોનાને કેવું ચંગા તહેવાર ખાલી વિઝેબલ આનંદનો ટાઈમ નથી આપણી બોનોને આનંદનો ભી અવસર આનમે મળવો જોઈએ ને આ સવાલ સબને એકબીજા તકી પૂછવું હે જઈ વખત પરિવારના બીજા જે સદસ્ય હે એ નવ સત્ર પહેરીને તૈયાર થાય હે પૂજા કરે હે એક હાથે બેહીને ભોજન કરે હે તે વખત ભી આપણી જે બોની હે એ રસોડાને કાં કાં કામ કરતી જ રહે એ સબની પસંદનું ધ્યાન રાખે હે પણ ખુદની પસંદને આરામને કહેવાય છોડી દે હે હવે ઘણી આગળની જે બોને હે એ આ સબ કામ ઘણી ખુશી તકી કરે હે કેમ કે એમને બદલે પરિવારની ખુશી સબ તકી મોટી હે પણ આનો મતલબ આ નથી કે હેતી જિમ્મેદારી આપણી બોનોની જ હે પરિવારની ભી આ જિમ્મેદારી હે જેમ કે આપણે બતાવ્યું કે ઘણા આગળની જે ચીજે હે એ વટાઈ લેવી જોઈએ તાકી આપણી બોનોને ભી ટાઈમ મળે ને એ ભી આજે વાર તહેવાર આવી રહે હે એમ મેં અસલ તરીકા તકી ખુદને ખુશ મહેસૂસ કરાવી શકે આ સવે વાત આવે કે આજે તહેવાર હે એ આપણે દેખાવો કરવાનો ટાઈમ નથી આપણને ઘણા કની એવી ચીજે હે એ ખુદને સ્તર માટે વ્યવસ્થિત કરવી હોંગા
0: હવે અંજલી બોને એને સાથે આપણે ભાઈ બોને કેવું ચંગા કે આપણે એક એવી તૈયારી કરવી હે કે જણામાં આપણે એકની ખુશી સામેલ ન રહે આપણે હોત તો પરિવારની ખુશી સામેલ રહી ને આપણે જો ઘરનું કામ હે વો એકમાંથી બોજ ને બની જાય કેવું ચાંગા કે આપણે જે વાર તહેવાર આપણે બોનોની બી ખુશીના હિસ્સા રહે તહેવાર ને દાડે આપણે બોનોને આરામ કરવાનો ટાઈમ કાઢવો હે થોડોક તૈયાર હેતે થવું હે અણામાં આપણે દેખવું હે કે કી મહેનત કરી રહી હે તમારાની થોડી ખાણી તારીફ કરી નાખવી હે

0: આ ખાવાનું બનાવી રહીએ વણામાં બી આપણે થોડી મદદ કરી નાખો હા. તેવા મંજરે પણ આપણે દેખો કે આપણે જે તહેવાર રહીએ વણામાં આપણે બોને બી થોડુંક બઢિયા મહેસૂસ કરી હે. એવામાં પણ દેખો હા કે આપણે બોનને ઘરનું કોઈ બી થોડું શું મદદ કરી નાખી હે. તેવી હોશે હે કે મારું કામ બી થઈ જ્યું બીજી મદદ બી કરી નાખી તહેવારે આ બી મારા વલતે બઢિયા થઈ જ્યો.
1: હવે મનીષા બુંત અને પ્રકાર તકિયા સે કાર્યક્રમ મેં આપણી ઘણી અસલ વાતે ચાલી રહી હે. અગાડી બી અમસ બની તકી રહેંગા તો કેમ ને આપણે એક ઓર ગીત હમરાવીને આપણી બોનને મનોરંજન કરાડતો.
0: હવે અંજલિ બુંત તો ભાઈન બોનો હમણાં આ ગીત

0: ગીતનો આ શું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરી કાર્યક્રમ ઘુમર મેં જેમ કે આજે કાર્યક્રમ મેં અમારી આપ તક કી ઘણી અસલ વાત ચાલી રહી હૈ કે ત્યોહારો મેં આપણને સૌને ચમકતો દેખા હૈ પણ એને વાય હંપાણી તકી આપણી બોનોની જે મહેનત હૈ એને ભી આપણે નજરઅંદાજ નથી કરવું જેમ કે મનીષા બોન આપે બતાડ્યું કે આપણી જે બોને હે એની ખુશીઓનું આપણને ત્યોહાર માટે ધ્યાન રાખવાની જરૂરત હૈ આપણે દેખો હો કે અગર કોઈ બોન હે તો દાડો કામ કરી રહી હૈ ને ત્યોહાર જેવી વગર થતા દાડાનું ખતમ થઈ જા તે થાકીને હતાશ થઈ જા ને આપણને એની વાતનું સોચવું હોગા કે આ ત્યોહાર ખુશી મનાવવાનું હૈ એક મનક ને થાકેલું મહેસૂસ થા ને બીજા મનક આરામ થકી આ ત્યોહાર મનાવી રહ્યો એવું ને થવું જોઈએ સબને મળીને ત્યોહારની તૈયારી કરવી હૈ એકા બીજા તકી વાતે કરવી હૈ કે હરતે આપણે એક દાડો પહેલા રૂપરેખા બનાવી લો કે આ આ કામ હૈ ને આ કામ આ મામ આપણને સબને મલિન કરવું હૈ તો એક એકલી બોન થાકેગા ભી નહીં ને ત્યોહારનો જે મજો હૈ એ સબ મનક એક હાથે લઈ પાઈંગા
1: હવે અંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનોને કેવું ચંગા કે આપણે જે ત્યોહાર રહી ને જે વાર તહેવાર રહી અણામાં આખો દાડો તો આપણે બોને કામ કરીને થાકી જાય ને ત્યોહાર મનાવી ને એના બાદ આપણે ઘેર આવીને દેખો તે આપણે ગામની બોને વણબલ દે કામ હજી વધારે પડ્યું હતું રહે હે ઘેર આવીને ભી પશુઓને દેખભાલ કરે હે પાણી પાય હે ને ઘણા કન એવો ઘરવાળા બલદે ખાવાનું બનાવવું રહે હે આ હેતુ કામ એકલી કરે હે ને બીજા મન કા આપણે દેખો કે થાકી જાય હે તે આવીને આરામ કરવા માંડી જે હે આ ની વસ્તુ કે આપણે બોને ભી આખો દાડાને કામ કરી રહી હે ફાંસી આવીને ફેર કામ કરી રહી હે તે થોડુંક આરામ વેને ભી જુવે તે કામ મેં આપણે થોડી ઘણી મદદ કરી નાખો ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે હોતા કામનું બોજ આપણે એક બોન માટે સ્મૃતિ નાખ દેવું હે આપણે હેત મળીને કામ કરેગા તે આપણે બોન રહી વેન ભી ખુશી થાયગા કે મારો ઘર પરિવાર વાળા હે ભી માર મદદ કરી હે ને માર ભી બારામ થોડું ખોસી હે
0: હવે મનીષા બોન ત્યોહાર આપણી સંસ્કૃતિ ને પરંપરા ને જીવિત રાખવાનું અવસર હે અને પરંપરા ને હંબારી ને રાખવા મેં આપણી બોનો ની ઘણી મોટી ભૂમિકા હે પણ એની મહેનત ને કેવળ આપણે એટલે સામાન્ય માની લો કે આ એક બોન હે ને અંત આ કામ કરવું છે પણ આપણને એમ સમજવું હોગા કે આ હેતી ચીજે આપણી બોને આપણા પરિવાર બલ્લે કરે હે પરિવારની ભી થોડી ઘણી ચીજે આપણી બોને બલ્લે કરવી હોંગા અવડેના ટાઈમ મેં આપણે દીકી રહો કે ટાઈમ બદલાઈ ગયો હે ઘણા મન કો આની સબ ચીજે ને સોચે હે વિચાર ભી કરી હે પર આ પાય વાળા મન કો સે હે એ વાતો કરવા લાગી છે કે આ દેખો આને તો આ સબ આ કામ કરી આલે હે તો આપણને એ વાતો નથી કરવી અસી આપણને બીજા મન કને સમજાડવું હે કે જો કે આમ અણી તરીકા થકી આપણે આપણી બોનો ની મદદ કરી શક જેમ થકી એને એકલી ને થાકેલો ભી નહીં લાગેગા ને ત્યોહાર ની જે આ ખુશી હે એ અસલ બની તકી રહેગા કેમ કે આપણે દેખો હો કે આપણી જે બોને હે એ અવડેના ટાઈમ મેં ઘણા કાની ચીજે એક હાથે કરી રહી હે પરિવાર ને હંબારવું વાર ત્યોહાર હો સે મનાવ આપણે જે રિશ્તા નાતા હે એને હંબારવ ને એને સાથે કે બહાર તો જઈને કામ કરવું યા ઘર મેં કોઈ વ્યવસાય કરવો એવા મેં અગર ઘર પરિવાર નો એના સહયોગ નહીં મળે તો એ થકાન મહેસૂસ કરી શકે કમજોરી મહેસૂસ કરે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા એને થઈ શકે એટલે અગર આપણે આપણી ઘરની ખુશીઓને ચાહી રહો તો એને બદલે આપણને આપણી બોનોનો સહયોગ કરવો ઘણો જરૂરી હે
1: હવે અંજલિ બોન તે અત્રે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે અભી આગે જી ભી તહેવાર આવેગા પણ અમે આપણે ઘરને સ્મૃતિ રોશન કરવું હે બલકી આપણે બોને રહીને વણને ભી ખુશ કરવાની કોશિશ આપણે કરવી હે આપણે દેખો અંજલિ બોન કે ઘણા અક્કાની બોને રહીને ભી આખા દાડા કામ કરીને થાકી જાય હે બાદ માં હશે એ તો મારે બલદે તે તહેવાર તો એવું તમે લાગ્યું જ નહીં કામ ને નકલી જો મારે પૂરો દાડો એમ કે આપણે ઘરને મન કહીએ ભી આપણે બોને ને મદદ કરીગા તે વણા ખાતે આપણે ઘરને હે આપણે બોને ને ખુશી મહેસૂસ થાયગા તેવામાં પણ દેખો કે જયારે ભાઈ બોનો આપણે ઘરમાં આપણે બોન અગર ખુશ થાયગા આપણે ઘરની મહિલા ખુશ થાયગા તો આપણે હોતું પરિવાર રહે એવો ખુશહાલ બનીને રહેગા તો અત્રે કાર્યક્રમના માધ્યમ કથી ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે બોનોને ખુશ રાખો વણને જો કામ કરી દઈએ વણા મેં મદદ કરો ને વણને હું જોઈ રહ્યું એવો પૂછો તે વણાની સબ વાતોનો ખ્યાલ રાખવાની કોશિશ કરો
0: હવે તો આની પ્રકાર થકી વાતે મનીષા બોન કાર્યક્રમ મેં ઘણા કની થઈ ગઈ હે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનો
1: હવે
0: સૂટે તો પડ પણ સાથે પહેલા હામરી લઈ કર ગીત મે મોરે પડો સૂટા
1: હવે અંજલિ બોન

0: अनुस्गित हाटे अमी कार्यक्रम घूमते की पड़ा सूट। आशा कर रहा हूँ कि ऐसे कार्यक्रम में अमारी अब तक किसी भी बातें रही हैं या अपनी कमी होगा।
1: हो
0: तो भाई बोनो आपने मारो आज नो कार्यक्रम केव लगे एने बारा में आप प्राय सुझाव और मैंने आली सको अमरा पता मत है।
1: હવે બોનો લખી લો અમારું પતું। અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારું પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી। અમારું ફોન નંબર હે 9414082643।
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એના માધ્યમથી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો। हमारी ईमेल आईडी है radio@vagdhara.org।
1: तो भाई बहनों फिर मिलेंगे अनास कार्यक्रम में अनास टाइम में एक नवा विषय निहाते। तारहुदी राम राम राम राम, राम, राम।

0: સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન, જિંદગી પરબાતની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળીની જીવન જીવન, ફળ સબ્જી રોજે ખા બીમારીની દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નિંદર પૂરી લ ને ખુશ રહ, હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવનનો સહારો હે, આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા, હોવે સ્વસ્થ રહો ખુશ રહો, કેમકે આ છે સેહત નું અસલી રાજ. વાઘ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત માં પ્રસારિત. એક માં જો પૂરી ઉમર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મેં અપને નામ કી જમીન નહીં મિલના ચાહિયે? એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જીતના ઉસકે ભાઈ કો? ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ, ઔર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
1: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મેં ભી, મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહિયે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
0: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેંગા તો હું થાય?
2: નાના અંજલિ બુન, હું થા ગા?
0: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયેંગા, ખેતર બંજર થઈ જાયેંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
0: હોવે જાગૃતિ બુન, હર બુંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હૈ.
2: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજ નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બા વાળી પીઢી નું જીવન સફળ થઈ જાગા.
0: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો, જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બુન નું મોલ આપણે જાણો.
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ની પ્રસારિત.
0: ભાઈ ને બોલો, આપે કારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડ ની છાં મેં આપણે રહો યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જેની હવા મેં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડુંગા, પાણી ને બચાવુંગા ને આપણી ધરતી ને જીવન દાન આલુંગા. હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હોવે આજે નાના ના કદમ હે એ આબા વાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે સ્તુ દેશ

कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बोनों ने आपनी बोन अंजलि नु राम राम। किसान भाई बोन आप हमरी रहो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनो स्वागत कर रहा हूं हमारे आज के कार्यक्रम खेतीवाड़ी में। जेम के भाई बोनों आप सब जानो सो के अमे हमारे टाइम माते कार्यक्रम खेतीवाड़ी ने लेने हाजिर थी सहो एक नवा विषय ने लेने। तो आज आप कार्यक्रम में बातचीत नो विषय है कि आप जो बीज नु आदान प्रदान करवानी આપણે જે પરંપરા હે એનું હું મહત્વ હે ને હરતે આંતકી આપણે ફાયદો મળે હે। તો અણ વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મે અમારી આપ તકી ઘણા કની વાતે થાયગા પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપને હમરા વિદા ગીત મોર કર આપડી વાતે। તો બાઈન બોનો આપ હમવર્તરીસુ આપડું રેડિયો આપડી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે।

0: कार्यक्रम घूमर हमरवारिया में रहते बोनों ने आपनी बोन मनीषा ने आपनी बोन अंजलि नु राम राम होवे भाई इन दोनों आप सब हमले रिया हो आपरो सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हूं हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोनो लेने हाजिर थे गयो हो कार्यक्रम घूमर ने लेने एक ना विषय ने हाते मनीषा बोन आज आप कार्यक्रम में भाई इन बोनो थे की बातचीत नु विषय है के आज जे वार त्योहार आवी गए है इनमें अपनी जे बोने है એનાની કેટલી મહેનત રહે હે ને આ મહેનત હરતી આપણાને કેની ભી દેખાતી નથી આજે આપણે કાર્યક્રમની એ વાત કરંગા કે તહેવારોની ચમકને વાય આપણી બોનની કેટલી મહેનત હંપાણી તકી રહે હે
0: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોનો કદી કાર્યક્રમના માધ્યમ કદી ઘણા આકાની વાતે રહેંગા પણ કાર્યક્રમની શરૂઆતને હામળા ગીતને મોરે કરે આપણી વાતે
1: હવે તો ભાઈ બોનો આપ હંબળતો રહેશું આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે

0: બોમ ગીતે આશી પૂરું અણા ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હું આપણે આજની કાર્યક્રમ ઘુમર ની જેમ કે ગીતે કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે જે આપણે વાર તહેવાર આવી રહ્યા હે અણામાં આપણે ઓનોની કતરી મહેનત હાંભાણી થતી રહી એની આજ અગર આપણે વાત કરીએ કે આપણે જે તહેવાર રહી અણામાં આપણે બોનોની ભૂમિકાની તો આપણે દેખાવું કે ભાઈ બોનો તહેવારની આ તૈયારી રહી વો ખાલી એક દાડાનું કામ નથી રહેતું હેમ ઘરની સફાઈ કરતી લઈને પૂજામ હું સામગ્રી જુએ હે કઈ પકવાન બનાવવો હે તોરણે કપડા હેતે તૈયાર કરવો હે ઘરે પામણા આવે હે વણાનું સ્વાગત હેતે કરવું હે આ હેતે જિમ્મેદારી રહી ભી આપણે બોનો માતે રહી હેમ ને આ દેખું કે ગામને તે આ જિમ્મેદારી આપણે બોનો માતે આ વધારે વધી જઈ હેમ ઘરના કામ હાથે ખેતીનું કામ પશુઓની દેખભાલ પરિવારની બીજી જરૂરત રહી હે વી આ હેતુને બાવજૂદ આપણે દેખું કે આપણે બોને એવી પરિવારની હાથે સાથે ખાવાનું બનાવવો પારંપરિક જે પકવાન હેતે બનાવવાય અને હેતની જિમ્મેદારી રહેવી હમારી લે હે
1: હવે મનીષાબેન આપણે સહી કીધું આપણે દેખ હ કે તહેવાર આવતાસ આપણે ઘરની જે ખુશી હે ની તૈયારીનો માહોલ જે હે એ બનવું શરૂ થઈ જાય હે ઘરની સફાઈ સજાવટ પકવાનની તૈયારી મહેમાનની વ્યવસ્થા એને વાય આપણી બોનોની ઘણા કની મહેનત આપણને દેખાય હે કારણ કે આપણી બોની પરબાતી જલ્દી ઉઠીને કામ કરે હે તો રાત્રે મોડા ઉધી આ કામ કરતી જ રહે હે એને બાવજૂદ આપણી જે બોને હે એનાની થકાન ને ઘણા કની ચીજે એને મહેસૂસ થતી જ નથી બસ એ પરિવારની ખુશી અમે લાગી તકી જ રહે હે હવે આપણને આ ચીજને સમજવું હોગા કે અણી સબ ચીજે મેં આપણે આપણી બોનોની ખુશીનું ધ્યાન હરતે રાખ આપણે દે કહો કે આપણી જે બોને હે એ ઘણા કના પારંપરિક એવા વ્યંજન બનાવે હે ને એ વ્યંજન બનાવવામાં ભી કાફી મહેનત લાગે હે ને ટાઈમ ભી લાગે હે એ અનાજ સાફ કરે હે મસાલા તૈયાર કરે હે પકવાન બનાવે હે ને પૂરી પ્રક્રિયાને ધૈર્ય ને મહેનત તકી પૂરી કરે હે અને પરંપરાઓને જીવિત રાખવામાં ભી આપણી બોનોની ઘણી મોટી ભૂમિકા હે
0: હવે અંજલી બોન એને સાથે આપણે દેખો કે આ આપણે તહેવાર રહે અણામાં આપણે પરિવારની ભી જિમ્મેદારી રહે કેવું ચાહવા કે અગર આપણે ભાઈ બહેન થોડી ખાણી આપણે બોનોને મદદ કરના કે તે આનું ખુદ બી મોટું બદલાવ આવી શકે હે અગર આપણે જે ઘરના સદસ્ય હે વી કામને વાટી લે હે જેમ કે આપણે બોનોને સાફ સફાઈનું કામ હે વો એકને આલના કે હે ઘરની સફાઈ મે મદદ કરના કે હે બજારનું જો સામાન લાવવું હે વો બીજું મનકુ લઈ આવે હે ઘરનો સોર હે તે તૈયાર કરવો હે તે અનુશાસન મે રાખવો હે આ સબ એકબીજા ખતી કામ વાટી નાખે હે તે આપણે દેખો કે આપણે જો બોનોનું આ કામ રહે વો આસાન થઈ જાય હે
1: હવે મનીષા બોન આયસ આપણે ભાઈ બોનોને કેવું ચંગા તહેવાર ખાલી બીજા બદલે આનંદનો ટાઈમ નથી આપણી બોનોને આનંદનો ભી અવસર આનવી મળવો જોઈએ આ સવાલ સબને એકબીજા થકી પૂછવું હે જઈ વખત પરિવારના બીજા જે સદસ્ય હે એ નવા સત્ર પહેરીને તૈયાર થાય હે પૂજા કરે હે એક હાથે બેહીને ભોજન કરે હે તે વખત ભી આપણી જે બોને હે એ રસોડાને કાં કાં કામ કરતી જ રહે હે એ સબની પસંદનું ધ્યાન રાખે હે પણ ખુદની પસંદને આરામ ને કહેવાય છોડી દે હે
0: હવે
1: ઘણી આગળની જે બોને હે એ આ સબ કામ ઘણી ખુશી થકી કરે હે કેમકે એણે બદલે પરિવારની ખુશી સપ્તકી મોટી હે પણ આનો મતલબ આ નથી કે હેતી જિમ્મેદારી આપણી બોનોની જ હે પરિવારની ભી આ જિમ્મેદારી હે જેમ કે આપણે બતાવ્યું કે ઘણા કમી જે ચીજે હે એ વટાઈ લેવી જોઈએ તાકી આપણી બોનોને ભી ટાઈમ મળે ને એ ભી આ જે વાર તહેવાર આવી રહે હે એમ મેં અસલ તરીકા તકી ખુદને ખુશ મહેસૂસ કરાવી શકે આયસ હવે વાત આવે કે આ જે તહેવાર હે એ આપણે દેખાવો કરવાનો ટાઈમ નથી આપણને ઘણા કની એવી ચીજે હે એ ખુદને સ્તર માટે વ્યવસ્થિત કરવી હોંગા
0: હવે અંજલી બોને એને સાથે આપણે ભાઈ બોને કેવું ચંગા કે આપણે એક એવી તૈયારી કરવી હે કે જણામાં આપણે એકને જ ખુશી સામેલ ન રહે આપણે હોત પરિવારની ખુશી સામેલ રહી ને આપણે જો ઘરનું કામ હે વો એક માટે બોજ ને બની જાય કેવું ચંગા કે આપણે જે વાર તહેવાર આપણે બોનોની ભી ખુશીના હિસ્સા રહે તહેવાર ને દાડે આપણે બોનને આરામ કરવાનો ટાઈમ કાઢવો હે થોડોક તૈયાર હેતે થવું હે અણામાં આપણે દેખવું હે કે કી મહેનત કરી રહી હે તો વણાની થોડી ખાણી તારીફ કરી નાખવી હે ને આ ખાવાનું બનાવી રહી હે વણામાં ભી આપણે થોડી મદદ કરી નાખો હ તેવા નજરે પણ આપણે દેખો કે આપણે જે તહેવાર રહી વણામાં આપણે બોને હે ભી થોડુંક બઢિયા મહેસૂસ કરે હે એવામાં પણ દેખો કે આપણે બોનને ઘરનો કોઈ ભી થોડું શું મદદ કરી નાખે હે તેવી હોશે હે કે મારું કામ ભી થઈ જ્યું બીજી મદદ ભી કરી નાખી તહેવારે આ બી મારા વલતે બઢિયા થઈ જ્યો
1: હવે મનીષા બોન તો અણી પ્રકાર તકિયા કાર્યક્રમ મેં આપણી ઘણી અસલ વાત ચાલી રહી હે અગાડી ભી આમસ બની તકી રહેગા તો કેમ ને આપણે એક ઓર ગીત હમરાવીને આપણી બોનોને મનોરંજન કરાડ દો
0: હવે અંજલી બોન તો ભાઈ બોનો હમણાં આ ગીત

0: કુટુંબનું ગીત તો આશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરક કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે આજે કાર્યક્રમ મેં અમારી આપતી કી ઘણી અસલ વાત ચાલી રહી હૈ કે ત્યોહારો મેં આપણને સર્વને ચમક તો દેખા હૈ, પણ એને વાય હંપાણી તકી આપણી બોનોની જે મહેનત હૈ એને ભી આપણે નજરઅંદાજ નથી કરવું. જેમ કે મનીષા બોન આપે બતાડ્યું કે આપણી જે બોને હૈ એની ખુશીઓનું આપણને ત્યોહાર માટે ધ્યાન રાખવાની જરૂરત હૈ. આપણે દેખો હો કે અગર કોઈ બોન હેતો દાડો કામ કરી રહી હૈ, ત્યોહાર જે વખત હેતો દાડાનું ખતમ થઈ જા તે થાકીને હતાશ થઈ જા, ને આપણને એની વાતનું સોચવું હોગા કે આ ત્યોહાર ખુશી મનાવવાનું હૈ. એક મનક ને થાકેલું મહેસૂસ થા, ને બીજા મનક આરામ થકી આ ત્યોહાર મનાવી રહ્યો હોય એવું ને થવું જોઈએ. સબને મળીને ત્યોહારની તૈયારી કરવી હૈ, એકબીજા તકી વાતે કરવી હૈ કે હરતે આપણે એક દાડો પહેલા રૂપરેખા બનાવી લો કે આ આ કામ હૈ, ને આ કામ આ મામ આપણને સબને મલિન કરવું હૈ. તો એક એકલી બોન થાકેગા ભી નહીં, ને ત્યોહારનો જે મજો હૈ એ સબ મનક એક હાથે લઈ પાઈંગા.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આપણે જે ત્યોહાર રહી ને જે વાર તહેવાર રહી અણામાં આખો દાડો તો આપણે બોને કામ કરીને થાકી જાય, ને ત્યોહાર મનાવી ને એના બાદ આપણે ઘેર આવીને દેખો તે આપણે ગામની બોને હે વણબલ દે કામ હજી વધારે પડ્યું હતું રહે. ઘેર આવીને બી પશુઓને દેખભાલ કરે હે, પાણી પાય હે, ને ઘણા કન એવો ઘર વાળબલ દે ખાવાનું બનાવવું રહે હે, આ હેતુ કામ વે એકલી કરે હે. ને બીજા મન કા આપણે દેખો કે થાકી જાય હે તે આવીને આરામ કરવા માંડી જે હે. આ ને હોસ્તે કે આપણે બોને બી આખો દાડાને કામ કરી રહી હે, ફાંસી આવીને ફેર કામ કરી રહી હે, તે થોડુંક આરામ વેને બી જુવે તે કામ મેં આપણે થોડી ઘણી મદદ કરી નાખો. ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે હોતા કામનું બોજ આપણે એક બોન માટે સ્મૃતિ નાખ દેવું હે. આપણે હેતો મળીને કામ કરંગા તે આપણે બોન રહી વેન બી ખુશી થાયગા કે મારા ઘર પરિવાર વાળા હે બી માર મદદ કરી હે, ને માર બી બારામ થોડું ખોસી હે.
0: હવે મનીષા બોન, ત્યોહાર આપણી સંસ્કૃતિ ને પરંપરાને જીવિત રાખવાનો અવસર હે, અને પરંપરાને સંભાળીને રાખવામાં આપણી બોનોની ઘણી મોટી ભૂમિકા હે. પણ એની મહેનત ને કેવળ આપણે એટલે સામાન્ય માની લો કે આ એક બોન હે ને અંત આ કામ કરવું છે, પણ આપણને એમ સમજવું હોગા કે આ હેતી ચીજે આપણી બોને આપણા પરિવાર બલ્લે કરે હે, તો પરિવારની બી થોડી ઘણી ચીજે આપણી બોને બલ્લે કરવી હોંગા. અવડેના ટાઈમ આપણે દીકી રહો કે ટાઈમ બદલાઈ ગયો હે, ઘણા મન કો આની સબ ચીજે ને સોચે હે, વિચાર બી કરે હે, પર આ પાય વાળા મન કો જે હે એ વાતે કરવા લાગી જાય કે આ દેખો આને તો આ સબ આ કામ કરી આલે હે, તો આપણને એ વાતે નથી કરવી. અસી આપણને બીજા મન કને સમજાડવું હે કે જો કે આમ અણી તરીકા થકી આપણે આપણી બોનોની મદદ કરી શક, જેમ થકી એને એકલીને થાકેલો બી નહીં લાગેગા, ને ત્યોહારની જે આ ખુશી હે એ અસર બની થકી રહેગા. કેમ કે આપણે દેખો હો કે આપણી જે બોને હે એ અવડેના ટાઈમ મેં ઘણા કાની ચીજે એક હાથે કરી રહી હે. પરિવારને સંભાળવું, વાર ત્યોહાર હોય મનાવ, આપણે જે રિશ્તા નાતા હે એને સંભાળવ, ને એને સાથે કે બહાર તો જઈને કામ કરવું યા ઘર મેં કોઈ વ્યવસાય કરવો, એવા મેં અગર ઘર પરિવારનો એના સહયોગ નહીં મળે તો એ થકાન મહેસૂસ કરી શકે, કમજોરી મહેસૂસ કરે, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા એને થઈ શકે. એટલે અગર આપણે આપણી ઘરની ખુશીઓને ચાહી રહો તો એને બદલે આપણને આપણી બહેનોનું સહયોગ કરવું ઘણું જરૂરી હે.
1: હવે અંજલિ બહેન, તે અત્રે આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે અભી આગે જે બી તહેવાર આવેગા અણામાં આપણે ઘરને સ્મૃતિ રોશન કરવું હે, બલકી આપણે બોને રહીને વણને બી ખુશ કરવાની કોશિશ આપણે કરવી હે. આપણે દેખો અંજલિ બહેન કે ઘણા અક્કાની બોને રહીને બી આખા દાડા કામ કરીને થાકી જાય હિ, બાદમાં હસી હે તો મારે બલદે તે તહેવાર તો એવું તમને લાગ્યું જ નહીં, કામ મેં નકલી જો મારે પૂરો દાડો એમ, કે આપણે ઘરને મન કહી બી આપણે બોનેને મદદ કરીગા તે વણા ખાતે આપણે ઘરને હે આપણે બોનેને ખુશી મહેસૂસ થાયગા. તેવામાં પણ દેખો કે જયારે ભાઈ બોનો આપણે ઘરમાં આપણે બોન અગર ખુશ થાયગા, આપણે ઘરની મહિલા ખુશ થાયગા, તો આપણે હોતું પરિવાર રહે એવો ખુશહાલ બનીને રહેગા. તો અત્યારે કાર્યક્રમના માધ્યમથી ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે બોનને ખુશ રાખો, વણને જો કામ કરી રહીએ વણામાં મદદ કરો, ને વણને હું જોઈ રહ્યું હોય પૂછો, મેં વણાની સબ વાતોને ખ્યાલ રાખવાની કોશિશ કરો.
0: હવે તો એની પ્રકાર થકી વાતે મનીષા બોન કાર્યક્રમ મેં ઘણા કની થઈ ગઈ હે. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું.
1: હવે
0: સૂટે તો પડ, પણ સાથે પહેલા હમરી લઈ કર ગીત ને મોરે પડો સૂટા.
1: હવે અંજલિ બોન.

0: નું અણસગી ખાતે અમે કાર્યક્રમ ઘુમર ટકી પડ સુટ આશા કરહ કે આસે કાર્યક્રમ મે અમારી અબ તક કી જી ભી વાતે રહી હૈ આપને કમી હોંગા
1: હવે
0: તો ભાઈન બોનો આપને મારો આજ નો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારે અમે આ પ્રાય સુઝાવ અમને આલી શકો અમારા એના પતા માટે
1: હવે બોનો લખી લો અમારું પતુ હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9414082643
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મળંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટેમ માટે એક નવા વિષય ને હાતી તાર હુદી રામ રામ રામ રામ